0: આપણે કથોતાત કાર્યક્રમ ઘરકુલ.
1: મી ચંદ્રમણિ બેસેકર, સેવાનિવૃત્ત સહાયક નિદેશક કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયોચી 90 વર્ષીય અંતર્ગત સર્વ રેડિયો શ્રોત્યાંના આણિ સંપૂર્ણ આકાશવાણીલા શુભેચ્છા દેવું ઇચ્છિતો. બહુજન હિતાય બહુજન સુખાય યા બ્રીદ વાક્યાલા અનુસરૂન રેડિયોને સમાજાતીર પ્રત્યેક વર્ગાલા માહિતી, શિક્ષા આણિ મનોરંજન દેન્યાચા કાર્ય અવિરત આજહી સુરૂ આહે. જેવા દેશાત કુઠલીહી મનોરંજનાચી સાધન નહોતી તેવા રેડિયોને યા ભારતાતલ્યા લોકાંસાઠી લોકસેવા પ્રસારણાચં કાર્ય કેલં આહે. સધ્યાચ્યા ડિજિટલ યુગાત અનેક મનોરંજનાચી સાધન ઉપલબ્ધ અસતાના આકાશવાણીના આપલી મહત્તા આજહી ટિકવું ઠેવલી આહે. સાહિત્ય, મનોરંજન, યુવા, મહિલા, બાલ, જ્યેષ્ઠ નાગરિક આણિ ક્રીડા ક્ષેત્રાત આકાશવાણીચં યોગદાન કધી વિસરતા યેણાર નાહી. रेडिओवरची क्रिकेट कमेंट्री ऐकताना प्रत्येक बॉलमध्ये असलेली रोमांचकता आणि थरार हा अस्मरणीय आहे. या ऑल इंडिया रेडिओची 90 वर्षपूर्ती अंतर्गत मला हेच सांगायचं वाटतं की या सर्व वर्गांनी रेडिओची जुळून आपल्या देशाच्या या सर्व जुन्या प्रसारणाला अधिक समृद्ध बनवावं. पुन्हा एकदा सर्वांना खूप खूप शुभेच्छा, धन्यवाद.
0: आकाशवाणीचं हे नागपूर केंद्र आहे. 10:51 होत आहेत. हवामान वृत्त आणि हवामानाचा अंदाज. गेल्या 24 तासात जास्तीत जास्त उष्णतमान 46.5 डिग्री सेल्सिअस नोंदवलं गेलं, जे सरासरीपेक्षा 2.4 अंशानं अधिक होतं. कमीत कमी उष्णतमान 31 डिग्री सेल्सिअस, जे सरासरीपेक्षा 2.2 अंशानं अधिक होतं. येत्या 24 तासात उष्ण